0: નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. મારા વાલા શ્રોતાઓને શીતલ પટેલના જય શ્રી કૃષ્ણ. ઓસ્ટ્રેલિયાની ઠંડી અને ભારતની વરસાદની સીઝનમાં ગરમા ગરમ ભજીયા, ગોટા અને ચોમાસાની આ સીઝનમાં દાળવડા ખાઈને તમે પોતપોતાના કામમાં રચ્યા પચ્યા હશો. આજે હું તમારી સાથે વાત કરવાની છું ગુરુ પૂર્ણિમા વિશે. આપણે કેમ ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ અને તેને ગુરુ પૂર્ણિમા કેમ કહેવામાં આવે છે. આપણા પ્રથમ ગુરુ આપણા માતા પિતા માટે હું એક કવિતા સંભળાવીશ. પાપા પગલી કરી છે અમે ઝાલીને તમારો હાથ, આપ્યો મબલક સ્નેહનો ઉપહાર. પાપા પગલી કરી છે અમે ઝાલીને તમારો હાથ, આપ્યો મબલક સ્નેહનો ઉપહાર. છો તમે એવું ઘટાદાર વૃક્ષ ઉદાર, સંસ્કારો તેમજ સમજદારીનો વરસાવ્યો છે વરસાદ અપાર. જીવનની અમૂલ્ય શિક્ષાઓ આપી છે તમે બનીને ગુરુ મહાન, ગર્વ અનુભવીએ અમે બનીને તમારા સંતાન. આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મારા પ્રથમ ગુરુને સાદર વંદન અને નમન. મિત્રો, તમને ખબર છે કે ગુરુ પૂર્ણિમા એ એક ગુરુ, પહેલાંના જમાનામાં જ્યારે ગુરુ એટલે ટીચરને પણ ગુરુ કહેતા હતા, આજકાલ ટીચરને પણ હવે નામથી બોલાવવામાં આવે છે. ગુરુ એટલે શિક્ષક. અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસપૂજાનો દિવસ. વ્યાસપૂજાના પવિત્ર દિવસે સંસ્કૃતિના ઘડવૈયાઓનું પૂજન થાય છે. સંસ્કૃતિના ઘડતરનું કામ છૂટી છવાઈ રીતે અનેક ઋષિઓએ કર્યું હતું, પણ વેદવ્યાસે બધા વિચારોનું સંકલન કરી આપણને સંસ્કૃતિના જ્ઞાનકોશરૂપ મહાભારત ગ્રંથ આપ્યો. ભારત પશ્ચિમો વેદઃ, તેમને આ ગ્રંથને પાંચમા વેદની ઉપમા મળી. મહાભારત દ્વારા તેમણે સંસ્કૃતિના વિચારો દ્રષ્ટાંતો સહિત સરળ ભાષામાં સમાજ પાસે મૂક્યા. તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણે તેમને બિરદાવ્યા છે. વેદવ્યાસના જીવન અને કવનને અમર બનાવવા તેમના અનુગામી ચિંતકોએ સંસ્કૃતિના વિચારોનો પ્રચાર કરનાર સૌને વ્યાસ તરીકે સંબોધવાનું નક્કી કર્યું. સંસ્કૃતિના વિચારો જે પીઠ પરથી વહેતા થાય છે તે પીઠ આજે પણ વ્યાસપીઠ કહેવાય છે. આ વ્યાસપીઠ પર આરૂઢ થઈને જે નિઃસ્વાર્થ ભાવે પોતાની ઉપાસના કાં તો ભક્તિ સમજીને સ્વકર્તવ્ય રૂપે સંસ્કૃતિનું પ્રચારનું જીવન વ્રત લે, તેની પૂજા આ દિવસે કરી કૃતકૃત્ય થવાનું. વ્યાસજીને જ આપણે હિન્દુ ધર્મના પિતા માની શકીએ. વ્યક્તિનો મોક્ષ અને સમાજનો ઉદ્ધાર એ બંને આદર્શો પ્રત્યે અભેદ બુદ્ધિથી જોનાર, અભ્યુદય અને નિશ્રેયસ બંનેનો સમન્વય સાધનાર, અધ્યાત્મપરાયણ એવા વ્યાસજીથી ચડી જાય તેવો બીજો કોઈ સમાજશાસ્ત્રી નથી. તેમનું વૈદિક તેમજ લૌકિક જ્ઞાન એટલું અમર્યાદ હતું કે સર્વજ્ઞ લોકોએ કૃતજ્ઞતાપૂર્વક કહ્યું કે વ્યાસો ચિષ્ટઃ જગત સર્વમ, અને વ્યાસ કીરા મહાભારતને સારમ વિશ્વરૂપ કહ્યું છે. મહર્ષિ વ્યાસ એ જીવનના સાચા ભાષ્યકાર છે, કારણ કે તેમણે જીવનને તેના સમગ્ર સ્વરૂપમાં જાણ્યું છે. જીવન એ ન કેવળ પ્રકાશ છે કે ન તો કેવળ અંધકાર. જીવન તો છે તેજ છાયાની સંતા કુકડી, ભરતી ઓટની રમત અને સુખ દુઃખનો સમન્વય. મહર્ષિ વ્યાસનું કહેવું છે કે આપણું જીવન તો કાળા અને ધોળા તંતુઓથી વણેલું વસ્ત્ર છે. સદગુણ અને દુર્ગુણ જીવનમાં સાથે જ જોવા મળે છે. તો મિત્રો, આપણે વાતો આગળ કરતા રહીશું, તો તેની ઇન બિટવીન આપણે ગીતો સાંભળીએ.
1: प्यार से लोग मुझे बेबी डॉल कहते हैं.

0: Just moved from overseas? Start banking like a local with ANZ. We're one of Australia's biggest banks and we're chosen by millions. For customers living in Australia, available in English only. Consider if right for you. Eligibility criteria and T&Cs apply.
1: Station sponsor.
2: The 2026 Census is coming this August. The Census helps build a picture of Australia, showing how communities are growing and changing, so services and support can be planned for the future. On Tuesday, 11th of August, 2026, everyone in Australia will be counted. This includes citizens, permanent residents, international students, temporary visa holders, and visitors. In the coming weeks, your household will receive instructions on how to take part, either online, on a paper form, or with help if you need it. Support is available in different languages, and help is offered online and by phone. You can also encourage and support your family and community to be prepared. The 2026 Census. Every answer matters. Find out more at www.census.abs.gov.au. Authorised by the Australian Bureau of Statistics, Canberra.
1: Station sponsor.
3: Anglakavi. શેક્સપિયર તેમના સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ પણ વ્યાસની તુલનામાં ઓછા ઉતરે છે. શેક્સપિયર પોતાના નાટકોમાં સમૃદ્ધિના શિખરે ચડેલા માનવોનું પતન ચિત્રે છે. તે નિયતિનું શ્રેષ્ઠત્વ તેમજ સ્વભાવનું સ્વામિત્વ સ્વીકારે છે. અર્થાત માનવ એ નિયતિના હાથમાંનું એક રમકડું છે. કાં તો એ સ્વભાવ પરવશ છે, માનવ નિયતિને બદલાવી શકે કે પોતાના સ્વભાવની ઉપરવટ જઈ શકે તેવા શેક્સપિયરને સંભવિત લાગતી નથી. આ રીતે જોતા જીવનની કેવળ કાળી બાજુને જોનાર આ સાહિત્ય સમ્રાટ માનવ જીવનના કૃષ્ણ પક્ષનો કવિ બની રહ્યો. બીજી તરફ મહાકવિ કાલિદાસ પોતાના પાત્રોને સર્વથા અને સર્વદા નિર્દોષ ચિત્રે છે. જીવનની ઉજળી બાજુનો મહિમા ગાનાર એ મહાકવિ શુક્લ પક્ષનો કવિ બની રહ્યો. જીવન એ ન કેવળ વધ પક્ષ છે કે ન કેવળ સૂદ પક્ષ. મહર્ષિ વ્યાસે તેમના બધા જ પાત્રોના ગુણદોષોની સવિસ્તાર નિખાલસ ચર્ચા કરી છે. તેમણે ભીમ, અર્જુન કે યુધિષ્ઠિરના દોષો દેખાડ્યા છે. એટલું જ નહીં, પરંતુ દુર્યોધન કે કર્ણ જેવાના ગુણોનું પણ તેમણે વિસ્મરણ થયું નથી. જીવનને તેના સમગ્ર રૂપમાં જોવાની હિંમત રાખનાર આર્ષ દ્રષ્ટા ઋષિ જ જીવનનો સાચો ભાષ્યકાર કે માનવનો સાચો પથ પ્રદર્શક બની રહે. વ્યાસપીઠ પર બેસનાર માણસે કેટલીક પરેજીઓ પાળવી જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે વ્યાસપીઠ પરથી વ્યાસને અમાન્ય એવો એક પણ વિચાર કહી શકાય નહીં, અને તેથી વ્યાસપીઠ પર બેસનારે વ્યાસ સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. વ્યાસપીઠ પરથી કોઈની ખોટી નિંદા કે ખુશામત કરી શકાય નહીં. વ્યાસપીઠ પર બેસનારો માણસ સરસ્વતીનો સાચો ઉપાસક હોવો જોઈએ. તેની વાણી વાક્મયાન વિલાસ તરીકે નહીં, પરંતુ ઈશભક્તિ રૂપે વહેવી જોઈએ. તેની વાણી સરળ, સ્પષ્ટ, ઊંડી અને સમાજની ઉન્નતિની સાધક હોવી જોઈએ. વ્યાસ એ સમાજનો સાચો ગુરુ હતો. તે પરથી પરંપરાનુગત વ્યાસ પૂજા એ ગુરુ પૂજા કહેવાણી અને વ્યાસ પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાવા લાગી. નિર્જીવ વસ્તુને ઉપર ફેંકવા જેમ સજીવની જરૂર પડે છે, તેમ લગભગ જીવનહીન અને પશુતુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ મોકલવા જીવંત વ્યક્તિની આવશ્યકતા રહે છે. આ વ્યક્તિ એટલે જ ગુરુ. માનવને દેવ બનવા માટે પોતાની પશુતુલ્ય વૃત્તિઓ પર સંયમ મૂકવો પડે છે. આ સંયમની પ્રેરણા તેને ગુરુના જીવન પરથી મળી રહે છે. ગુરુ એટલે જે લઘુ નથી તે, અને જે લઘુને ગુરુ બનાવે તે. જે જીવનને મનના વશમાં જવા દે છે તે લઘુ, અને જે મનનો સ્વામી છે તે ગુરુ. ગુરુ વજનદાર હોવો જોઈએ. જીવનના લપસણા પ્રવાહો વચ્ચે પણ જે સ્થિર ઊભો રહી શકે તે ગુરુ. કનક, કાંતા કે કીર્તિના વંટોળિયા પવન તેને ઉડાવી શકતા નથી, અને તેથી જ તે અસ્થિર અને અવ્યવસ્થિત મનના માનવોનો માટે માર્ગદર્શક બની રહે છે. આજે ગુરુપૂજા ગુરુ પૂર્ણિમા ગુરુવાદમાં પરિણમી છે. ગુરુપૂજાનો ગુરુવાદ થવાથી માનવી અંધશ્રદ્ધા અને અજ્ઞાનના અંધારામાં અથડાયા કરે છે. ગુરુપૂજાનું સુંદર રીતે ખીલેલું અને સૌરભથી મહેકતું પુષ્પ ગુરુવાદે ચીમળી નાખ્યું છે. ગુરુપૂજન એટલે ધ્યેય પૂજન. ગુરુનું જીવન ધ્યેય મૂર્તિ જેવું હોય છે. ધ્યેયનું સાકાર સ્વરૂપ હોય છે. માનવના જીવનમાં ધ્યેય આવતા જ સંયમ આવે છે. સંયમથી શક્તિ સંગ્રહિત થતી જાય છે અને જે શક્તિથી જ માનવ ધ્યેયની સમીપ જાય છે અને અંતે તેને સાક્ષાત્કાર કરે છે. અજ્ઞાનના અંધકારને નિવારવા જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર ગુરુ અને જીવન વિકાસની તમન્ના રાખનાર શિષ્યનો સંબંધ અલૌકિક કરે છે. ગુરુની પાસે બેસી શિષ્ય નમ્રતા, જિજ્ઞાસા અને સેવાથી ગુરુ પાસે રહેલું જ્ઞાનામૃત પીએ છે. ગુરુ એ તો શિષ્યના જીવનનું પેપરવેટ છે, જેના કારણે વાસનાના વિચારોથી શિષ્યની જીવન પુસ્તિકાના પાના ઉડી જતા નથી. ગુરુના ઉપકારોથી જેનું હૃદય ભરાઈ આવ્યું છે, આવા કોઈ કૃતજ્ઞ માનવે ગાયું હશે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બ્રહ્માની જેમ સદ્ગુણોના સર્જક, વિષ્ણુની જેમ સદવૃત્તિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને દુર્વૃત્તિઓના સંહારક, તેમજ જીવ અને શિવનું મિલન કરાવનાર ગુરુ તે સાક્ષાત પરબ્રહ્મ સમાન છે. આ ગુરુનું પૂજન એ ભારતીય સંસ્કૃતિનું સુમધુર તેમજ ભાવભીનું કાવ્ય છે. ગુરુ પાસે પહોંચતા જ બુદ્ધિ ગ્રહણશીલ બને છે. તેમનો સહવાસ જ એવો મધુર હોય છે કે તેમનાથી વિખૂટા પડવાનું મન થતું નથી. તેમના એક જ સ્મિતે વર્ષોનો થાક દૂર થાય છે. તેમની અમીભરી દ્રષ્ટિ પડતા જ મનની મલિનતા દૂર થાય છે. આવા ગુરુનું પૂજન એ ભારતીય પરંપરા છે. આદિ શંકરાચાર્ય જેવા પણ ગુરુનું નામ આવતા જ ભાવ વિના થઈ જાય છે. જ્ઞાન આપનાર સદગુરુને આપી શકાય તેવા ત્રણેય લોકમાં દ્રષ્ટાંત જ નથી. આપવી જ હોય તો લોઢાનું સોનું બનાવનાર પારસમણીની ઉપમા આપી શકાય, પરંતુ તે પણ અધૂરી છે. પારસમણી લોખંડને સોનું બનાવે છે, પરંતુ પોતાના જેવો પારસમણી બનાવતો નથી. ગુરુ તો શિષ્યને પોતાનું ગુરુત્વ આપે છે અને તેથી જ શિષ્યને પોતાની પ્રતિમૂર્તિ રૂપે તૈયાર કરનાર ગુરુ નિરૂપમ છે. ગુરુના અનેક પ્રકાર છે, જેવા કે માર્ગદર્શક ગુરુ, પૃચ્છક ગુરુ, દોષ વિસર્જક ગુરુ, ચંદન ગુરુ, વિચાર ગુરુ, અનુગ્રહ ગુરુ, સ્પર્શ ગુરુ, વાત્સલ્ય ગુરુ, કૂર્મ ગુરુ, ચંદ્ર ગુરુ, દર્પણ ગુરુ, ક્રોંચ ગુરુ વગેરે. આ પ્રત્યેક ગુરુની આગવી વિશિષ્ટતા છે. માર્ગદર્શક ગુરુ શિષ્યના જીવનમાં યોગ્ય માર્ગદર્શન આપે છે. ગુરુ શિષ્યના જીવ એકબીજામાં સંપૂર્ણપણે મળી ગયા હોય તો જ સાચું માર્ગદર્શન શક્ય બને. શિષ્ય પોતાને અનુકૂળ હોય તેટલી જ વાત સ્વીકારે અને પ્રતિકૂળ વાત ન સ્વીકારે તો ગુરુ માર્ગદર્શક ન બની શકે. પોતાને અણગમતું પણ માનવાની તૈયારી હોય તેવાને જ આવા માર્ગદર્શક ગુરુ મળવાનો સંભવ. પૃચ્છક ગુરુની પણ અનોખી ભૂમિકા છે. સામાન્ય રીતે શિષ્ય પૂછે પછી જ ગુરુ જવાબ આપે છે. પૂછ્યા વગર કોઈને કંઈ કહેવું નહીં તેવી સ્મૃતિની આજ્ઞા છે. પરંતુ અહીં તો શિષ્ય સાથેના ઘનિષ્ઠ આત્મીય સંબંધને કારણે પૃચ્છક ગુરુ પોતે જ શિષ્યને પ્રશ્નો પૂછી પૂછીને યોગ્ય જવાબોના સંકેત કે સૂચનો દ્વારા તેને જીવનના સાચા રાહ તરફ વાળે છે. દોષ વિસર્જક ગુરુ પાસે શિષ્ય આત્મીય ભાવથી વિના સંકોચે પોતાના દોષો કહે છે. તેને ખાતરી હોય છે કે ગુરુને દોષો કહીને પણ હું તેમની નજરમાંથી ઉતરી જઈશ નહીં, તેમજ તે મારા દોષોનો ખોટો ગેરલાભ પણ ઉઠાવશે નહીં. જેમના સમાગમ માત્રથી શિષ્યના જીવનમાં સુગંધ નિર્માણ થાય તે ચંદન ગુરુ. જેમ ચંદન પોતાની જાત ઘસીને અન્યને સુગંધ આપે છે, તેમ આવા ગુરુ પ્રભુ કાર્યાર્થે પોતાની જાત ઘસીને જગતમાં સૌરભ પ્રસરાવે છે. વિચાર ગુરુ મળવા ખૂબ જ દુષ્કર છે. શિષ્યના અંધકારમય જીવનમાં તે પ્રકાશ પ્રદીપ પ્રગટાવે છે. આવા ગુરુને સ્વબુદ્ધિ તેમજ શિષ્ય બુદ્ધિ પર પૂર્ણ વિશ્વાસ હોય છે અને તેથી જ તેઓ દુરાગ્રહી ન બનતા શિષ્યને સમજાવીને તેની બુદ્ધિમાં પોતાનો વિચાર ઉતારીને તેને સન્માર્ગે લઈ જાય છે. આના માટેનું અપેક્ષિત ધૈર્ય તેમની પાસે અખૂટ પ્રમાણમાં હોય છે. તેઓ સમજાવટથી કદી થાકતા કે કંટાળતા નથી. અર્જુનનો મોહ નષ્ટ કરવા તેમજ તેની બુદ્ધિના જ્ઞાનનો પ્રકાશ કરવાના નિમિત્તે ગીતાના 18 અધ્યાય કહેવામાં ભગવાન કૃષ્ણ કંટાળ્યા નથી. અને આટલું કયા પછી પણ અર્જુનની વિવેક બુદ્ધિ ઉપરનો વિશ્વાસ તેમનો અનગ્રાહી રાખી શકે છે. આવા ગુરુના સાનિધ્યમાં શિષ્યની બુદ્ધિ નિષ્ઠા ખીલે છે. તો મિત્રો, આપણે વાતો કરતા રહીશું. તો હવે સાંભળીએ એક સોંગ.

0: seeking a genuine assortment of spices and authentic Desi products? If so, a visit to Royal India Groceries is indispensable. Transporting you to the heart of India, it offers an exploration into Desi culture. Situated on Marion Road in South Plympton, Royal India Groceries welcomes visitors 7 days a week. For any queries or further information, please reach out on 0883710051.
1: Asian fusion and authentic Indian. With a relaxing seating arrangement for dine-in and takeaway options at our two locations, Mother India Kitchen, Port Road, Alberton 08711-26878 and Cinnamon Curry, Findon Road, Woodville South 08708032001. You can contact for your private or official functions. We are proudly announced that Mother India Kitchen and Cinnamon Curry are the sponsors of this program.
2: વેલકમ બેક મિત્રો, આપણે વાતો કરી રહ્યા હતા ગુરુ પૂર્ણિમા વિશે. તમે સાંભળી રહ્યા છો શીતલ પટેલને ફ્રોમ 5EBI 103.1 FM. અનુગ્રહ ગુરુ અતિશય કૃપાળુ હોય છે. અપંગ બાળકને માં જેમ પોતાની કેડે બેસાડી પર્વત પર ચડે, તેમ આવા અપંગ બાળક જેવા બુદ્ધિના મંદ એવા શિષ્યો ઉપર અનુગ્રહ કરીને આ ગુરુ તેમને આગળ વધારે છે. ગુરુ વગર જ્ઞાન મળે નહીં, તેનો અર્થ એ છે કે ગુરુ આપણને આપણો વિકાસ અને અધિકાર જોઈને જ્ઞાન આપે છે. યોગ્યતા વગર મળેલી વિદ્યા પચતી નથી, પણ ફૂટી નીકળે છે. ન પચેલું અન્ન જેમ દુર્ગંધ નિર્માણ કરે, તેમજ પચેલું જ્ઞાન પણ જીવનને દુર્ગંધી બનાવે છે. અનુગ્રહ ગુરુ આપણી યોગ્યતા અને અધિકારને અનુરૂપ જ્ઞાન આપણને આપે છે. એટલું જ નહીં, પણ એની કૃપા પ્રસાદી આપણી યોગ્યતા અને અધિકારને વધારવામાં પણ સહાયભૂત થાય છે. અધિકાર જોઈને ઉપદેશ કરે, પાત્ર જોઈને પીરસે, તે સામાન્ય ગુરુઓ માટે કહેવાયું હશે. પણ જેમણે જગત ઉપર માતૃપ્રેમ કર્યો છે તેવા આ ગુરુઓ તો યોગ્યતા અને પાત્રતા નિર્માણ કરવામાં ગૌરવ અનુભવે છે. સ્પર્શ ગુરુ તો પારસમણીની માફક સ્પર્શ માત્રથી જ શિષ્યના જીવનમાં મહાન પરિવર્તન સર્જે છે. ગુરુ સ્પર્શ થતાં જ ગુરુની બધી શક્તિ શિષ્યમાં સંક્રમિત થાય, તે પ્રયોગને શક્તિપાતનો પ્રયોગ કહેવામાં આવે છે. વાત્સલ્ય ગુરુના સહવાસથી તેની બધી શક્તિનો સંચાર ન થાય તો પણ શિષ્યને આવા ગુરુની હૂંફ અને ઉષ્મા મળે છે, જે જીવન વિકાસમાં અતિ ઉપયોગી છે. કુર્મ ગુરુની અમી દ્રષ્ટિ શિષ્યના વિકાસમાં કારણભૂત બને છે. કાચબી જેમ મીઠી નજરથી પોતાના બચ્ચાનું સંવર્ધન કરે છે, તેમ કુર્મ ગુરુની મધુર દ્રષ્ટિ શિષ્યમાં પ્રેમ, શક્તિ અને તેજસ્વીતા વધારે છે. ચંદ્રગુરુ દૂર રહીને પણ શિષ્યના જીવનમાં શીતળતા અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપે છે. ચંદ્ર જેમ દૂર રહીને પણ ચંદ્રકાંત મણીને પીગળાવી શકે છે, તેમ ચંદ્રગુરુ પોતાના પ્રભાવથી દૂર રહેલા શિષ્યના જીવનમાં પણ પરિવર્તન સર્જી શકે છે. દર્પણ ગુરુ શિષ્યને આત્મનિરીક્ષણ કરતો કરી મૂકે છે. દર્પણમાં જોવું એટલે પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરવાનો. દર્પણમાં પડતું આપણું પ્રતિબિંબ એ આપણો ખરો મિત્ર છે. એ જો આપણાથી નારાજ થાય તો આપણા જીવનની શાંતિ અને ચેન હરામ થઈ જાય છે. ક્રૌચ ગુરુ સ્મરણ માત્રથી શિષ્યનું કલ્યાણ સાધી શકે છે. ક્રૌચ પક્ષીની માદા 6-6 મહિના સુધી દૂર રહીને પણ પોતાના ઈંડાનું પોષણ કરે છે, તેમ આ ગુરુ પણ દૂર રહેલા પરોક્ષ શિષ્યનું સ્મરણ કરી તેના ઘડતરમાં સહાયભૂત બની શકે છે. શિષ્ય ગુરુનું સ્મરણ કરે તે સ્વાભાવિક કર્મ ગણાય, પરંતુ ગુરુ પોતાના શિષ્યના સ્મરણમાં ખોવાઈ જાય તે શિષ્ય પણ કેટલો અનન્ય ગુરુનિષ્ઠ હોવો જોઈએ. ભગવાન ભક્તનું ચિંતન કરે તેના જેવું માધુર્ય એમાં છે. ભારતમાં ગુરુ પરંપરા હતી, હું કોઈનો છું એ મધુર ભાવ તેમાં હતો. આ ભાવનામાં કૃતજ્ઞતા હતી. જનકના ગુરુ યાજ્ઞવલ્ક્ય હતા અને શુક્રાચાર્યના ગુરુ જનક હતા. સાંદિપનીના શિષ્ય કહેવડાવવામાં કૃષ્ણ અને સુદામા બંને ગૌરવ અનુભવતા. વિશ્વામિત્રની સેવા કરવામાં રામ અને લક્ષ્મણ કદી ન થાકતા. વેદ, ઉપમન્યુ કે આરુણીને ગૌમ્ય ઋષિ ગુરુ તરીકે મળ્યા તે પોતાનું સૌભાગ્ય લાગતું. દ્રોણને માટે અર્જુનના અંતકરણમાં રહેલો નાજુક ભાવ જ તેને પોતાના યુદ્ધ કર્તવ્યમાં થોડું શિથિલ બનાવે છે. પરશુરામ પાસેથી જ્ઞાન મેળવવા કર્ણે ઘણા કષ્ટો સહ્યા. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા જનાર કચ્છની જ્ઞાન નિષ્ઠા અને ગુરુભક્તિ આજે પણ આપણે નતમસ્તક બનાવે છે. ગૌડપાદાચાર્યનું નામ આવતા જ શંકરાચાર્ય ભાવવિધ વિભોર થઈ જાય છે. પાશ્ચાત્ય દેશોમાં પણ હું અમુકનો શિષ્ય છું એમ કહેવામાં ગૌરવ લેવાતું, હું સોક્રેટિસનો શિષ્ય છું એમ કહેવામાં પ્લેટો જીવનની કૃતકૃત્યતા સમજતો અને પ્લેટો મારા ગુરુ છે તેમ કહેવામાં એરિસ્ટોટલ જીવન ધન્ય લાગતું. ભારતીય સંસ્કૃતિએ ગુરુઓમાં કળશરૂપ સદગુરુને હંમેશા પૂજ્યો છે. ગુરુ વિશ્વની અનંતતાનું તેમજ સૃષ્ટિના જ્ઞાનનું દર્શન કરાવે છે. પરંતુ સદગુરુ જીવનની કલા શીખવી માનવને ઈશ્વરાભિમુખ બનાવે છે. અધ્યાત્મ વિદ્યાના દર્શન કરાવનાર સદગુરુ છે. જીવનને સુંદર, નિર્દોષ, પવિત્ર બનાવી આપણો હાથ પકડી પ્રભુચરણમાં આપણે લઈ જનાર આ સદગુરુ છે. આજના દિવસે આવા સદગુરુની પૂજા કરવાની. બ્રહ્મના આનંદરૂપ પરમ સુખરૂપ જ્ઞાનમૂર્તિ દ્વંદથી પર આકાશ જેવા નિર્લેપ અને સૂક્ષ્મ તત્વમસી તેજ તું છે. જ્ઞાનના સૂર્ય, પ્રેમના મહાસાગર અને શાંતિના હિમાલય એવા ગુરુના આ દિવસે પૂજન કરવાનું હોય છે. ગુરુપૂજન એટલે સત્યનું પૂજન, ગુરુપૂજન એટલે જ્ઞાનનું પૂજન, ગુરુપૂજન એટલે અનુભવોનું પૂજન. પરંતુ આ કાળમાં આવા સદગુરુ ન મળે તો? કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન કૃષ્ણને ગુરુ બનાવી તેમણે દાખવેલા જીવન રાહ પર ચાલવું તે જ શ્રેયસ્કાર છે. તેમનો ગીતા સંદેશ વાંચીને, સમજીને, વિચારીને, આચરીને ઘર ઘરમાં જઈ લઈ જવાનો સંકલ્પ કરવાનો, ગામ ગામમાં અને ઘર ઘરમાં એ જગદગુરુના આશ્વાસનો પહોંચાડી સુતેલામાં જાગૃતિ આણવાની અને મરેલામાં સંજીવની પૂરવાની, જેણે ભારતીય સંસ્કૃતિના વૃક્ષને પોતાના રક્ત સિંચનથી ઉછેર્યું છે તેવા તે જગદગુરુનું આપણા પર મોટું ઋણ છે. તે ઋણનો વિચાર કરી કૃતજ્ઞ ભાવે તેનું કાર્ય કરવા કટિબદ્ધ થનારે જ ગુરુ પૂર્ણિમા સાચી રીતે ઉજવી કહેવાય. ગીતાના જ્યોતથી ઝૂંપડી ઝૂંપડીને પ્રકાશિત કરનારા જ શ્રીકૃષ્ણનો સાચો ઉપાસક છે. તેણે જ ગુરુ પૂર્ણિમાની સાચા અર્થમાં ઉજવણી કરી છે, બાકીનાએ નહીં તેમ મક્કમતાથી કહી શકાય. તો મિત્રો, આગળ સાંભળીએ આપણે ગીત

મિત્રો, આપણી ગુજરાતી ભાષામાં પ્રોગ્રામ સાંભળવા માટે તમે ટ્યુન ઇન કરી શકો છો રેડિયો ચેનલ 103.1 FM આકાશવાણી એડિલેડ. ઇન્ટરનેટ પર દુનિયાના કોઈપણ ખૂણામાં આપણો ગુજરાતી પ્રોગ્રામ સાંભળો www.5ebi.com.au પર. તમે મને સાંભળી રહ્યા છો 103.1 FM આકાશવાણી એડિલેડના માધ્યમથી. જો તમે ગુજરાતી પ્રોગ્રામને લાઇક કરવા માગો છો તો તમે અમને ઈમેલ કરી શકો છો hello icr@gmail.com. અમારું FB પેજ છે આકાશવાણી એડિલેડ, તો તમારા જવાબની રાહ જોઈશું. તો સાંભળતા રહો 5EBI 103.1 FM આકાશવાણી એડિલેડનો ગુજરાતી પ્રોગ્રામ. ફરી મળીશું આવતા વખતે.